જાલે પિલામન કિતરો સુંદર યે પંથી નાચા આરુ ગીત હોય છે એકે સતનામી પંથ ચો લોગ મન નાચવાત ગાવવાત ઓર જસન કી મે સાંગલે સતનામી પંથ ચો થાપના કરુરલા બાબા ગુરુ ઘાસીદાસ જાલે આજી તુમી જાણલાસ બાબા ગુરુ ઘાસીદાસ છો ગોટકે ઓર અસન મહાપુરુષ બનચો જીવના છો ગોટકે જાણલો ને હરિક લાગવાય આમ કે બલે સદધર્મ ચો વાટને હિંતો કાજે બાટ મેરવાય જાલે તુમી એ કાર્યક્રમ કે રોજે દિના સુનતે રહા ફેર અસની નગદ ગોટ કે ધરુન દુસર દિને અમરુ ખોય દે આજી કાજે મોકે દિયા બિદા જાતો પુરે યે કાર્યક્રમ સુનતો જમાય પીલા મન કે મચો બાટલે ખૂબે ખૂબે મયા આઉર લાડ.